0: version 2.0.
1: સાત સમંદર પાર કે રિમિક્સ લવે કી ઇતિહાસ 25મા હર ડિસેમ્બર મોહનેરુનુ ફિલ્મ તુ મેરી મે તેરા તુ મેરી મી ફિલ્મ ગા હિમના ફવાલવે મિલવહક કાર્તિકારિયા નાયક ફિન ગેંદની અનન્ય પાંડે કરણવાની વની અસ્તુ લવાગે રાગા કોરસ બેણુ કુરુમ કે ઇતુરું અમિલ બેત કે મિલવયં ઇતુરુ કોફા લવનેરુ માયકુ આમુંગે મેતુગ બોડેતિ બહુસ્તકેં ઉફેદુનુ ગીનાબેકુ બુનિગોતુક નુવદિહા ગહર્તોગે મશહૂર ક્લાસિક લવા મા બોડા બદલ કોગેં અસ્તુ લવાગે રૂહ વની ગેલ્દુવાલાફા અસ્તુ લેમવેરિયા આનંદ બક્ષીગે તરીફુલુ રાકેશ આનંદ બક્ષી વની સોશિયલ મીડિયાગા મિલવાગે ક્રેડિટ્સ દીફવા કોથા મેદુ નુરુહું ફાળ કોફા એના બુનિગોતુક મધુ લાઇન કોળેં ઇતુરુ કોગેં અમિલ્લેયા કો લિરિસિસ્ટેગે ગોતુક ક્રેડિટ નેગુમકી અસ્તુ ઉફેદુન તેરિના દેવે પે ઇન્સાફેકમા version 2.0 mi show ka mi ad algon mi himanali kawa adi remix lavata egotun eme furatama lavege gotun mi himanala dini bod makpul kameng hodi lavekam kawa bunero veniye milawa